બાબુ, મતીભાઈ રોગદીના તારા એથી યાદ રાખનું. અમે દ્વિજ રાખો પ્રાણ, તમે બહાર ખેકો છો છોરા.